0: ના હું વાળા ગવલ લુલા લુલા રોટા ખાઈ ખાઈને સબ થઈ ગયા મોટા મોટા મોટા ડાયટિંગ કરે ને પાતાળભાઈ ફાઇટિંગ કરે પેલે બાપ દાદા પિતા કડવો લીમડો ને કડવી કટ નવલી જેણા થકી ને આવતો તાવ કે ને તેતરો ને માતો સડતો કે ને ટાટિયા તૂટતા ભલે કેટલાક તુવેર ના ઝાકર ને તોલના ખેડિયા કૂટતા. હવે આમ તો બાઈ નું ડીલ તૂટે ભલે એનો ગોરવાળો ને કૂટે. આજે ભાઈને બેઠે બેઠે વાય સડે ધક્કાવો તો એક રાડી વા જાય પડે દાડે ટાંકા ને રાત્રે હોકારા કરે ખાટલા મેં પડે પડે બીજના ઉતારા કરે ડાકખાના ને દવખાના આપણે હંગળે જાણા ઉપર નિસે ને વેસે ગોટી થકી સૂટી જે દીકો અહીંયા સાવે બસા બસ અંજીસન ની હો ઓ હો કરી નાખી આપણે ખોળિયા ની ખો મારા વાલા વગડ ના ભોળા ભાઈ તમે નકી વગાડો આપણી મોગી કમાઈ ડુંગરા આમતા આમતા અલતા નથી મનક જમારા વાર વાર મળતા નથી એટલે જોઈ જાસી ને એંટારો મોતી મવડે વેંટારો પસડી એટલી હોડ કરો ને બકી આપણો ઠોડ કરો. મારી અગલી રચનાનું શીર્ષક હૈ દાસાનું હાસુ. દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક મન મેં તો ખાર ને મોડે મેટું પતાસું થઈ ગયું હે મનક હૈનો કો તો બહેનો હાય હૈનો કો તો બહેનો હાય આપણું કરવા જો તો પારખો થાય હળીએ વાળા ઠેલી રહ્યું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક પેટમે રહીને એ બીજના નોળ કાપે પારકાની સાડીએ કરી કરી ને એ કાર્ય ને ધાપે ખુવા મેં ઉતારીને દોર કાપી રહ્યું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક હુતા વાઘને એ હળી કરે મય ને મય બળી કરે બળી બળી ને પસમ થઈ ગયું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક ખાટો છોડી ને સબ્જી મેં આવી ગયું દસ્ત છોડી ને કબજી મેં આવી ગયું સુલા કાઢી ને ઝુલા ગાલી રહ્યું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક હેણતા બળદ ની આર દે વાત વાત મેં ગાર દે લીલું નું હુકું સબ બોડી રહ્યું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક હાથોળે વતાડીને મવડે ભણાવે કાનમે ફૂરવીને હુંએ ભણાવે લાગતી લામે ઉંબાડ નાકી રહ્યું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક મન મેં તો ખાર મોડે મેટું પતાસું થઈ ગયું હે મનક દાસાનું હાસુ ને કામ મેં પાસું થઈ ગયું હે મનક.
1: શ્રોતાઓ, અભી આપ સુન રહે થી વાતાયન કે અંતર્ગત કૈલાશગીરી ગોસ્વામી સે વાઘડી કાવ્ય પાઠ. ये कार्यक्रम अभी यहीं संपन्न होता है. आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है. 7:30 और वक्त हो चला है विविध भारती के कार्यक्रमों का.

0: ને વા કસી છે ઓર ક્યું આપણે સૂક્ષ્મ સિંચાઈ વિધિયા કી કાશ્તકાર ભાઈને જરૂરત પડી
1: કિસાન ભાઈઓ શરૂ મે જો હમ સિંચાઈ કરતે થે વો ધોરો સે કરતે થે ચેનલ સે કરતે થે પરંતુ જૈસે જૈસે પાણી કી કમી હોતી ગઈ યાની કી ભૂ જલ સ્તર જમીન મે નીચે જાતા ગયા વૈસે વૈસે હમે નઈ સિંચાઈ પદ્ધતિ કે બારે મે સોચના પડા ઓર ચલન મે આઈ ફવારા પદ્ધતિ ઉસકે પશ્ચાત ઓર પાણી અગર ડાઉન ગયા તો ફિર મિની સ્પ્રિંકલર્સ કી બાત કરને લગે હમ લોગ ફિર રેન ગન કી બાત કરને લગે ઓર અબ બાત કરતે હમ ડ્રિપ ઇરિગેશન કી બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર હર બૂંદ કી અપની એક કિંમત હૈ ઓર હર બૂંદ સે હમ હમારે જો કિસાન ભાઈ હૈ જ્યાદા ઉત્પાદન લેના ચાહતે હૈ સમય આ ગયા હૈ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર પ્રણાલી કો અપનાને કા ઓર હમારે બહુત સારે કિસાન ભાઈ ઇસે અપના ભી રહે હૈ તો સ્પ્રિંકલર મે તો ફવારા પદ્ધતિ હોતી હૈ જૈસે કી આપને સમજ લીજીએ આપ આપકા જો પાણી કા સ્રોત હૈ વહાં પે પંપ સેટ લગા કે પાઇપે બિછા કે ઓર ફવારા લગા કે હમ પાણી કો કૃત્રિમ વર્ષા કે રૂપ મે ગિરાતે હૈ
0: જી
1: ઓર ઉસસે જો છોટે ફવારે આ ગયે જો કી ઊંચાઈ મે છોટે હોતે તો ઉન્હે મિની સ્પ્રિંકલર કહા જાને લગા ઓર ઇનકો ભી ફવારા પદ્ધતિ કે રૂપ મે હી કામ મે લિયા જાતા હૈ ઓર ફિર રેન ગન જો હૈ રેન ગન હૈ વો ભી એક પ્રકાર કા જૈસે કી આપ બોલતે રેન ઓર ગન રેન મતલબ બરસાત કૃત્રિમ બરસાત કરા રહે હૈ હમ એક તરહ સે બરસાત હો રહી હૈ વાસ્તવ મે બરસાત નહીં હૈ લેકિન ફવારા પદ્ધતિ કે દ્વારા બારિશ કી જા રહી હૈ ઓર ઇસમે ક્યા હો રહા હૈ કિ આપકો ઉચ્ચ દબાવ બનાયા જાતા હૈ પાણી કે ઉપર ઓર ઉસકે બાદ મે બોછાર કી જાતી હૈ ઇસમે ક્યા હોતા હૈ પાણી કી બચત હોતી હૈ ઓર ભૂમિ કા જો સિંચન કરને કા ઇલાકા હૈ વો બઢ જાતા હૈ ઓર ખરપતવાર કમ હોતી હૈ ઉર્જા કી બચત હોતી હૈ યે કુછ ફાયદે હૈ જિસકો ધ્યાન મે લેકે સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલી કો લોગ અપના રહે હૈ
0: જી તો ડોક્ટર સાહેબ મોટા તોર પર આપ જ્યાં કી ચાર વિધિયા કો નામ બતાયા છો સ્પ્રિંકલર ફવારા છોટા ફવારા રેનગર ઓર બૂંદ બૂંદ સિંચાઈ અબ આપસે યા જાનબો ચાવલા આપા કે બૂંદ બૂંદ સિંચાઈ જો તંત્ર છે વો કાઈ છે કિયા કર કાશ્તકાર ભાઈ કો ઉપયોગ કરે છે ઓર કિયા કરીયો કારગર હો છે
1: કિસાન ભાઈ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર જૈસે કે નામ સે જાહેર હોતા હૈ કે પૌધે કી જડો કે પાસ પે બૂંદ બૂંદ પાણી ગિરાયા જાતા હૈ જિસસે કે પૌધે કો જહાં જરૂરત હૈ સબસે જ્યાદા પૌધે કો પાણી કી જરૂરત હોતી હૈ જડો મે ઓર ઉધર જબ બૂંદ બૂંદ કે રૂપ મે વહાં પાણી ગિરાયા જાતા હૈ તો ઉસ પ્રણાલી કો હમ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર કહેતે હૈ ઇસમે જો હૈ પાઇપો કા એક જાલ બિછા દિયા જાતા હૈ પૂરે ખેત કે અંદર ઓર ઉસકે દ્વારા ફિર ડ્રિપર્સ લગા કે અંત મે જો પોઇન્ટ હોતા હૈ ઉસકો ડ્રિપર્સ કહેતે હૈ ઉસકે જરિયે પૌધે કી જડો મે પાણી દિયા જાતા હૈ ઓર ઉસકે સાથ હમ કઈ બાર કે ઉર્વરક ભી મિલા કે દે દેતે હૈ પાણી મે ઘુલનશીલ હોને વાલે ઉર્વરક જૈસે કી 19-19-19 હો ગયા 13-0-45 હો ગયા 0-52-34 હો ગયા 0-0-50 હો ગયા યે સબ ચીજે ભી હમ મિલા કે દે દેતે હૈ કઈ બાર હમ કીટનાશી જો હોતે હૈ ઉનકો ભી મિલા કે હમ પૌધો કી જડો તક પહોંચા દેતે તો યે સબ ફાયદે હૈ જો કી હમારે બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર સે હમ પ્રાપ્ત કર પાતે ઓર બૂંદ બૂંદ સિંચાઈ પ્રણાલી મે હમ બહોત સારી ચીજો કા ખ્યાલ રખતે હૈ જૈસે પાણી કી બચત હોતી હૈ ઉર્વરકો કી બચત હોતી હૈ કીટનાશકો કી ખપત કાફી હદ તક કમ હોતી હૈ ક્યુંકિ જહાં હમે દેના હૈ વહાં હમ પાણી કે જરિયે ઉનકી જડો તક પહોંચા પાતે હૈ ભૂમિ કી બચત હોતી હૈ ક્યુંકિ આમ તૌર પે અગર હમ પરંપરાગત ખેતી કરતે હૈ તો ઉસમે ધોરે બના કે જબ હમ સિંચાઈ કરતે હૈ તો ઉસમે પાણી કી અધિકતા લગતી હૈ ઓર ઉસકે ધોરો મે હી કાફી જમીન ખરાબ હો જાતી હૈ વહીં અગર આપ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર કો અપનાતે હૈ તો 5-7% તક હમે જ્યાદા જગહ મિલ જાતી હૈ જિસમે હમ ખેતી કર પાતે હૈ ખરપતવાર મે કાફી હદ તક કમી આતી હૈ ક્યુંકિ જો ખરપતવાર હૈ અનાવશ્યક જો બીજ હૈ ઉનકો પાણી મિલ હી નહીં પાતા તો ઉગ હી નહીં પાતે તો યે કુછ ચીજે હૈ ઉર્જા કી બચત હોતી હૈ ક્યુંકિ જબ આપ ઓપન મે જબ ધોરો સે પાણી દેતે હૈ તો જ્યાદા પાણી કી આવશ્યકતા હોતી હૈ જ્યાદા પાણી નિકાલના પડતા હૈ જમીન સે ઉસમે કાફી ઉર્જા ખર્ચ હોતી હૈ પર બૂંદ બૂંદ સિંચાઈ મે એરિયા ભી કાફી જ્યાદા કવર હો જાતા હૈ ઓર સાથ મે હમારા ઉર્જા કા ખર્ચ ભી કમ આતા હૈ તેજ હવાએં અગર ચલ રહી હૈ તો ભી હમ જહાં સ્પ્રિંકલર ઓર મિની સ્પ્રિંકલર કો ચલાને મે હમે થોડી દિક્કત આ સકતી હૈ વહીં બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર મે હમ આસાની સે પૌધો કો સિંચાઈ કર સકતે હૈ ઓર દવાઈ યા ફિર હમે ઉર્વરક દેને તો વો દિયે જા સકતે હૈ ઓર મે તો યે કહુંગા કી ડ્રિપ સિંચાઈ પ્રણાલી કો લગાના કામ મે લેના ઓર ઉસકા રખરખાવ કરના ભી કાફી આસાન હૈ
0: જી તો કાશ્તકાર ભાઈ દેખો ડોક્ટર સાહેબ આપણે બતા દિયા ભાઈ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર ઓર ઉનકા ફાયદા કાઈ છે કિન તરીકા સે કિતના મોટા મોટા ફાયદા છે અગર થોડી સી સમજદારી સે આપાઈને કામ મે લેવા તો અબ ડોક્ટર સાહેબ જદ આપા બૂંદ બૂંદ સિંચાઈ કી બાત કરી રહ્યા છા તો આપસે યા ભી જાણવું ચાહું ના ભાઈ ઈકા જો મુખ્ય ઘટક છે વે કાઈ છે બતાઓ સમગા કાશ્તકાર ભાઈને
1: કિસાન ભાઈઓ બૂંદ બૂંદ સિંચાઈ તંત્ર કે મુખ્ય ઘટક જો હૈ ઉસમે હમ સબસે પહેલે બાત કરે તો પાણી કા સ્રોત पानी का स्रोत क्या है कुआ है या फिर बोरिंग है या तालाब है या टंकी है या किससे आप पानी दे रहे हैं दूसरा क्या है सबसे महत्वपूर्ण चीज आ जाती है फिल्टर प्राइमरी फिल्टर जिसमें कि हम हाइड्रोसाइक्लोन फिल्टर की बात करते हैं हम सैंड फिल्टर की बात करते हैं वहीं अगर हम सेकेंडरी फिल्टर की बात करें तो उसमें स्क्रीन फिल्टर या फिर डिस्क फिल्टर तो ये चीजें हैं वाल्व की बात करें तो कंट्रोल वाल्व जिससे कि पानी का आवागमन को हम नियंत्रित करते हैं।